એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે બુધવાર, અષાઢ સુદ એકમ, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 15 જુલાઈ ઈસવીસન 2026. અત્યારે સવારના 5:57 અને 48 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: ઠીક કરીએ, જળાશયોમાં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદમાં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

પ્રકારની સ્પર્ધાઓ પર આધારિત કાર્યક્રમ સ્પર્ધા પર ગીતો ગીતોમાં સ્પર્ધા શ્રોતા મિત્રો સૌ કહે છે કે આજનો યુગ સ્પર્ધાનો યુગ છે અનેક લોકો એવું કહે છે કે આજકાલ તો બધે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે સૌ એકબીજાથી આગળ વધવા મથી રહ્યા છે આજના કાર્યક્રમમાં અમે આવા જ ગીતો રજૂ કરી રહ્યા છીએ આરંભ કરીએ છીએ આનંદ બક્ષીના રચેલા રોકી ફિલ્મના ગીતથી સંગીત છે રાહુલ દેવબર્મનનું ગાયક કલાકાર છે કિશોર કુમાર અને આશા ભોસલે

શ્રોતા મિત્રો, લોકોને સ્પર્ધા કરવા માટે કંઈક ને કંઈક વિષય મળી જ જાય છે. અહીં જુઓ, બે વ્યક્તિઓ સદીઓ પહેલા સંત કવિઓએ રચેલી રચનાઓમાં કહેવાયેલી ઉપયોગી સલાહો પર સ્પર્ધા કરતા મેદાનમાં ઉતર્યા છે. આ સ્પર્ધા છે અખિયોં કે ઝરોખોં સે ફિલ્મના ગીત રૂપે. સંગીતકાર છે રવિન્દ્ર જૈન, ગાયક કલાકાર છે જસપાલ સિંહ અને હેમલતા.

કવ્વાલી ગાયન સંગીતની એવી વિધા છે જેમાં સ્વાભાવિક રીતે જ મુકાબલાનું માહોલ સર્જાઈ જાય છે. હિન્દી ફિલ્મી ગીતોમાં એવી ઘણી કવ્વાલીઓ છે જેમાં જામેલા મુકાબલાઓએ આપણું ભરપૂર મનોરંજન કર્યું છે. આવો જ એક નમૂનો રજૂ કરીએ છીએ મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં. મુકાબલા સભર ગીત છે મઝરૂ સુલતાનપુરીનું, સુર પુરાવ્યો છે રાહુલ દેવ બર્મને, ફિલ્મ છે હમ કિસી સે કમ નહીં.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી.
1: વાહ, વસાણો.
2: અજાણ્યા એપ થી બચો.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતા મિત્રો, શક્ય છે કે આ જુગલબંદી આપને ગંભીરતામાં ગરકાવ કરી ગઈ હોય, તો તમને ગંભીરતાના ઊંડાણમાંથી બહાર લાવવા અમારી પાસે રમૂજભર્યું ગીત પણ છે. કાર્યક્રમની શરત પ્રમાણે બે કલાકારો વચ્ચે સ્પર્ધા પણ થઈ રહી છે. ગાયું છે કિશોર કુમાર, મન્નાડે અને મહેમૂદે. ગીત રચના છે રાજેન્દ્ર કૃષ્ણની, સંગીત રચના છે રાહુલદેવ બર્મનની.

શ્રોતા મિત્રો, જ્યાં સુધી આ સંસારમાં મનુષ્યો છે ત્યાં સુધી અંદરોઅંદર સ્પર્ધા પણ ચાલતી જ રહેશે, પરંતુ આપણે આશા કરીએ કે સ્પર્ધા ખેલદિલીની ભાવનાથી પ્રેરિત હોય અને મિત્રતાને સુદૃઢ કરે. સ્પર્ધા અને સ્પર્ધાના પરિણામો સૌને કંઈક શીખવે અને આગળ વધવાની પ્રેરણા આપે. આવી અભિલાષા સાથે રજૂ કરીએ છીએ કાર્યક્રમનું સ્પર્ધા ગીત. ગાયક કલાકાર છે લતા મંગેશકર, આશા ભોસલે અને મોહમ્મદ રફી. ફિલ્મ છે પ્રિન્સ.

આજે આપણા સમાજમાં એક બાજુ એવા લોકો છે જે પશ્ચિમની સભ્યતાને થોડી ઘણી સમજીને એની વકીલાત કરવા લાગે છે, તો બીજી બાજુ એવા લોકો પણ છે જે પૂર્વની એટલે કે આપણી સભ્યતાને સન્માન આપે છે. ક્યારેક ક્યારેક આ બંને વિચારધારાવાળા લોકો વચ્ચે તનાતની થઈ જાય છે, કંઈક એવી જ રીતે જેવી આ ગીતમાં રજૂ થઈ છે. ગાયક કલાકાર છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે, સુર પુરાવ્યો છે કલ્યાણજી આનંદજીએ, ફિલ્મ છે પૂરબ ઓર પશ્ચિમ.

ये शाम मस्तानी। શ્રોતા મિત્રો, આપની સાથે છે આપની સેવામાં આપનો રેડિયો સાથી રમીશ સાલાણી। શ્રોતા મિત્રો, આજે આપણે કાર્યક્રમમાં વાત કરીશું કન્યાદાન વિશે। કન્યાદાન એ માત્ર વિધિ નથી, પરંતુ લાગણીઓનો મહાસાગર છે। કન્યાદાન શબ્દ સાંભળતા જ એક પિતાનું હૃદય ધબકવા લાગે છે, કારણ કે આજે તે પોતાની આંખોનો તારો, પોતાની લાડકી દીકરીને બીજાના ઘરમાં સુખી રહેવા માટે સોંપી રહ્યા છે। કહેવામાં આવે છે કે કન્યાદાન એ સૌથી મોટું દાન છે, પણ સાચી વાત તો એ છે કે એ દાન નથી, આ તો પ્રેમનો પરિવર્તન છે, જ્યાં એક ઘરથી બીજા ઘરમાં ખુશીઓનું પરિવહન થાય છે। માતા માટે આ ક્ષણ સરળ નથી, જેણે 9 મહિના સુધી ગર્ભમાં રાખી અને વર્ષો સુધી સંભાળી, તે દીકરી આજે નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે। પિતા માટે તો આ ક્ષણ શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે, જ્યાં ગર્વ પણ છે અને આંખોમાં આંસુ પણ। આજે આપણે આ પવિત્ર ક્ષણે અમે સૌ સાક્ષી બની રહ્યા છીએ એક એવા સંકલ્પના, જ્યાં વર વધુનો હાથ પકડીને કહે છે, હું તને જીવનભર સાથ આપીશ।

કન્યાદાન એ એવી ક્ષણ છે જ્યાં પિતાનું હૃદય ગર્વથી ભરાય છે અને આંખો આંસુથી ભીની થઈ જાય છે. જેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, જેના માટે આખી દુનિયા લાવી આપવાની ઈચ્છા રાખી, એ દીકરી આજે પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે.

દીકરી તો પિતાના દિલનો ટુકડો હોય છે, આંખોમાં સપના અને હોઠ પર સ્મિત હોય છે. આજે વિદાયની ઘડી આવી છે જ્યાં ખુશીઓમાં પણ થોડું દુઃખ હોય છે. માતા માટે આ ક્ષણ શબ્દોથી પર છે, જેને ગર્ભમાં રાખી પ્રેમથી ઉછેરી તે દીકરી આજે નવા ઘરમાં ખુશીઓ ફેલાવવા માટે જઈ રહી છે.

લાડકી દીકરી આજે તો દુલ્હન બની ગઈ, પિતાના આંગણે રમતી બાળા હવે પરણી ગઈ, હાસ્ય અને આંસુનો આજે સંગમ થયો, એક ઘર ખાલી થયું અને બીજું ઘર રંગીન થયું. માતાની મમતા, પિતાનો વિશ્વાસ લઈ સપનાઓના સાગરમાં તું આગળ વધતી ગઈ. પ્રેમ, સન્માન અને વિશ્વાસથી જીવન જીવજે, નવા ઘરને તું પોતાના પ્રેમથી સજાવજે. તો દોસ્તો, આ પવિત્ર ક્ષણને દિલથી અનુભવો. તો દોસ્તો, કન્યાદાન એ માત્ર વિધિ નથી, પરંતુ આ તો બે પરિવારોને જોડતો પવિત્ર બંધન છે.

થયો. એક ઘર શાંત થયું અને બીજું આનંદથી ભરાયું. પ્રેમ અને વિશ્વાસથી જીવન જીવજે. નવા ઘરને તું પોતાના રંગોથી સજાવજે. બાબુલ કી દુઆએ લેતી જા, જ્યાં તુજકો સુખી સંસાર મિલે. પિતાના દિલથી નીકળેલી પ્રાર્થના તને હંમેશા ખુશીઓનો અધિકાર મળે. જીવનની સૌથી કઠિન ક્ષણોમાંની એક છે જ્યાં હૃદય કહે છે કે દીકરીને રોકી લો, પણ સંસ્કાર કહે છે કે વિદાય આપો. આ તો લાગણીઓનો દરિયો છે જેને પોતાની ગોદમાં ઉછેરી આજે એને નવા જીવન તરફ મોકલી રહી છે. આજ પછી ઘરમાં મમ્મી મારી વસ્તુ ક્યાં છે એ અવાજ થોડો ઓછો સંભળાશે, પરંતુ યાદ રાખજો, વિદાય એ અંત નથી, આ તો એક નવી શરૂઆત છે, નવા સપનાઓની, નવા સંબંધોની.

આજ પછી પપ્પાને કોઈ ચિંતા નહીં તેવું કહેતી દીકરી, હવે પપ્પા હું બરાબર છું તેવું ફોન પર કહેશે. નાની હતી ત્યારે આંગણે રમતી, આજે સપનાઓમાં મંડપમાં જમતી. પિતાના દિલનો ટુકડો હતી, હવે કોઈના જીવનની સાથી બની ગઈ. હાસ્ય અને આંસુઓનો આજે મેળાપ.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગ્યે હિન્દીમાં અને 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.